બસ અડતા કંજુગાન બસ બરસ જાડા બાપાક મોદી અકા મંબુકા બાબાક બારુ બાગી કરજસામાં ઇન્ડિયા દેંગા નોર્વેજિયા નનકાવાસા નોર્ડેક મંત્રી લુઆર નગરી ડોક્ટર એસ જયશંકર બરબંચાંગ દેંગાન મંત્રી લુઆર નગરી ઓમાન બદર અલ્બુ સૈદી નલામ સબુઆ ઉંગોહાંદી મીડિયા સોશલ ડોક્ટર એસ જયશંકર મને બુતકાન બાબા મરેકા મંબાહાસ પરકમ બાંગાન તર્કીની દી આસિયા ભારત સરત બરબગઈ એસ્પેક્ટ કરજસામાં બિલેટરલ અંતારા ઇન્ડિયા દન ઓમન મંત્રી પરતહનાન રાજનાથ સિંગ મંગા અંબારકાન ઓપરાસી સિંદુર સબકાઈ બુક્તિન્યાત્યા ટ્રાન્સફોર્માસી ઇન્ડિયા મંજારી સબુઆ બાંગસાયાંગ કુવાત પરચાયા દીદી ડંચાકાપ સાત બરપિટારો દી હાદપાન કોમ્યુનિટાસ દી ડિયાસ્પોરા ઇન્ડિયા દી હાનોઈ બાપક સિંગ મનેગાસ્કાન બાવા મસ્કીબુન ઇન્ડિયા તે તબ બર કોમિટમેન્ટ પારા કભી જાંતિદા મંગુનાકાન સજાનતા ન્યુક્લિયર સબકાયાંગ પરતમા નગારા ઇની તીદા અકાન તુંદક પારા પરમર્શરાન ન્યુક્લિયર દન સિયાપ ઉંતુક મમ રેસ્પોન્સ દેંગાન તેગસ તર હડાપ સિગાલા તિંદાકાન ગગાબા યાંગ દિલાકુકાન મુસુ ઇયા મન્યુરોતી કિયાન મન હિંકાત કાન્યા કડુકુંગાન ઇન્ડિયા દી કાંચા ઇન્ટરનેશનલ બરકરાત કમ અજુઆન લુઆર બિયા સાયાંગ ચપાઈ દી વાવા ક પિંપિન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંઘ મંત્રી મંજસાક કોમ્યુનિટાસ ઇન્ટરનેશનલ ઉંતુક બર મિત્રા દેંગાન ઇન્ડિયા દામી મમ વજુદકાન પડામયાન ક્લોફલ પરતુંબુહાન બર સામાદાન ક માકમુરાન સયારા મંડેસા કોમ્યુનિટાસ દિયસ્પોરા ઇન્ડિયા ઉંતુક તુરુત બર કોન્ટ્રીબ્યુસી દલામ પર બાંગોનાન બાંગસા પમરિંતા ઇન્ડિયા મનેતકાન બાવા મરેકા સેડાંગ માનતાઉ સચાર ચરાત બાબા પન્યાકિત વિરસ ઇબોલાયાંગ બારુબારુ ઇની સજાદે દીદી પબ્લિક ડેમોક્રેટિક કાંગોદાન ઉગાંડા મનસુલ પને તાપાન સ્ટેટસ જરૂરત ક સેહતાન માશરાક ઓલે ઓર્ગનાસિયાસી ક સેહતાન દુનિયા સુંબર સુંબર તરકૈત મને બુતકાન બાબા પારા પજાબા સિનિયર કો મૈત્રિયાન ક સેહતાન તેલા મન એન્જાઉ પડક માંગાન સિચુસી ઇની તરસિબુત દનમુલાઈ મર મનરાપકાન લાંકા લાંકા પંગ ચહાન ક સેહદાન દાન માશરાખ્યાત મરેકા મનેગાસ્કાન બાબા હિંગા કીની બલુમ અડા ખસુસ ઇબોલાયાંગ દીલા પુરાકાન દી ઇન્ડિયા દાન રિસિકો યાંગ મને ચાકાન નગારા તરસેબુત સાત ઇની માસે તરલોંગાન મિનિમલ ક દાંતી દમી કિયાન સુબગઈ લાંકા લાંકા ક હાથી યાંગ મેક્સિમલ લાંકા લાંકા પંગવાસાન દાન ક સિયાપકાન સડાંગ દી પરકરાત દી બરબગી તિતિક માસુક નગારા સરતા દી દલામ સે સમક સેહાદાન માછેરા ક્યાત સબોરે લેગાસી ઇન્દુસ્ટ્રી તિંગા તિંગી દારી અમેરિકા સરિકા તેલા મંદકાંગાન ડિસ્કુસી દિંગાન મંત્રી સૈનિસ દાન ટેકનોલોજી ડોક્ટર જિતેન્દ્ર સિંગ દી ન્યૂ દિલ્હી પંબા હસાન તરસબુદ્દી શ્રીલંગારકાન ગુના મન એન્જાઉ પલુઆંગ પલુઆંગ બારો ઇની ઇન્વેસ્ટાસી સ્વસ્થા દાન કોલાબોરાસી ઇન્ડુસ્ટ્રી સેક્ટર ન્યુક્લિયર ઇન્ડિયા તેલેગાસી યાંગ હાદે મંચકુપ પર વકીલાન સિન્યોર દારી ઇન્ડુસ્ટ્રી ન્યુક્લિયર અમેરિકા સરિકાત પરપ પમાંકુ કમ પંતિંગાન બિઝનેસ સરતા પજાવત પજાવત યંગ તરકાઈ દિંગાન કરજસામાં ઇન્ડિયા અમેરિકા સરિકાત દિબિદાંગ ઇનર્ગી ન્યુક્લિયર સિપિલદાન ટેકનોલોજી ચાંગી દલમ ક સંપતાન તરસેબુ ડોક્ટર સિંગ મનમ પાઇકાન બાબા ઇન્ડિયા દન અમેરિકા સરિકાત મંજાલિમ કમિત્રિયાન યંગ કુવાત નંબર ઓરિયન્ટાસી માસદપાન દિબિદાંગ સાયન્સ ટેકનોલોજી ઇનર્ગી બરસી સરતા સેક્ટર સેક્ટર યંગ સિડાંગ બરકમ્બાંગ મરુજક પારાતુ તુજુઆ જાંકાપાન જાંગ ઇન્ડિયા દી બિદાંગ ઇનોર્ગી બરસી દી બાવા વિસી વિકસિત ભારત દુઆ રિબુ એમ્પત પુલો તુજુ ડોક્ટર સિંગ મનેતકાન બાવા ઇન્ડિયા રાન મન આર્કિતકાન પરતિંગાન કપસિતાસ થનાગા ન્યુક્લિયર દારી લાપાન કોમા લાપાન ગીગાવાત સાત ઇની મંજાદી સર આતોસ ગીગાવાત પારાતા હુન દુઆ રિબુ એમ્પત પુલો તુજુ દિસ ઇની સિયારાન એડ રેડિયો આકાશવાણી પન્યાર અંડા ધનકુમારી પ્રેસિડેન્ટ અમેરિકા સરિકા ડોનાલ્ડ ટ્રમ્પ મનેતકાન બાવા ઇયા મનુંદા રંજાના સરંગાન મિલિતે તરહાદાપ ઈરાન મનુસુલ પરમરિંતાન દાડીપારા પમિમ્પિમ કતર અરબ સૌદી દન ઉઈઆ સૈરિંગ દિંગન બરલાંગસુંગાન્યા નેગોસિયાસી શિરસ સાત ઇની મલલુઈ સબુઆ ઉંગોહાન દી મીડા સોશલ પ્રેસિડેન્ટ અમેરિકા સરિકા તરસેબુત મંગુંગ કાપકાન બાવા ઇયા તેલા દિમિંતા ઓલે એમિર અર કતાર તામિમ બિન હમદ અલ થાની પુત્રા માકો